0: નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન અગાઉના 6.9% ઘટાડીને 6.6% કરી છે. બેંકે આ નાણાકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવાનો લક્ષ્યાંક પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. બેંકે બિનનિવાસી ભારતીયો એનઆરઆઈ દ્વારા ઇક્વિટી સાધનોમાં રોકાણ મર્યાદા પણ વધારી છે.
1: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી છે. આ મુક્તિ આ વર્ષની 1 એપ્રિલથી અમલમાં આવશે. સરકારે આ સંદર્ભમાં આવકવેરા સુધારો વટહુકમ 2026 જારી કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી સરકારી સિક્યુરિટીઝ પર ઘણા દેશોની જેમ કરવેરામાં વધારો થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સને પણ આવી જ આવકવેરા મુક્તિ અપાઈ છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પેન્શન ભંડોળ, વીમા કંપનીઓ અને સોવરિન વેલ્થ ફંડ જેવા લાંબા ગાળાના રોકાણકારોને વિદેશી મૂડીનો સ્થિર અને વ્યવસ્થિત પ્રવાહ સુનિશ્ચિત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો ઉદ્દેશ કાર્યકારી જટિલતાઓને ઘટાડવા, બજાર ઉપલબ્ધતાને સરળ બનાવવા અને અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોની જેમ વધુ સીમલેસ રોકાણ પ્રદાન કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તમિળનાડુ રાજ્ય અધ્યક્ષ કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે. અન્નામલાઈએ તાજેતરમાં જ ભાજપ અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. કર્ણાટકના જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ આજે તેમને મંત્રાલય ફાળવણીને લઈને રાજીનામું આપ્યું છે. બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમને બેંગલુરુ વિકાસ મંત્રાલય આપવાનું વચન અપાયું હતું, પરંતુ તેના બદલે તેમને જળ સંસાધન મંત્રાલય અપાયું છે. તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપતા રહેશે અને કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. 3 જૂને શપથ લીધા બાદ ગઈકાલે મંત્રીમંડળને નવા મંત્રાલયો ફાળવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ રામલિંગા રેડ્ડી સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ વર્ષ 1973થી પૃથ્વી પર જીવન બચાવવા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 5 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોએ દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવતા સૌને પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કર્યો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશવાસીઓને પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ જીવન અને જૈવ વિવિધતાના રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા અપીલ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે ભારતની સભ્યતાએ તેના નાગરિકોને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું શીખ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એક પેડ માં કે નામ જેવી પહેલોએ વાર્ષિક આશરે 1.1 લાખ હેક્ટર વન વિસ્તાર વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર દરેકને શુભેચ્છા પાઠવી અને પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત તમામ લોકોની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યના સિદ્ધાંતથી પ્રેરિત થઈને ભારત મિશન લાઇફની ભાવનામાં સ્વચ્છ, હરિયાળો અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખશે. શ્રી મોદીએ કહ્યું કે દેશના લોકોએ દર્શાવ્યું છે કે સામૂહિક પ્રયાસો, મજબૂત નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા નોંધપાત્ર પર્યાવરણીય સુધારા લાવી શકે છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ સર્વે શ્રી અમિત શાહ, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, ડોક્ટર એસ જયશંકર, પિયુષ ગોયલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ છે. તેમણે કહ્યું કે કોઈપણ કરારમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા કાયમી ધોરણે અટકાવવા જોઈએ. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પરમાણુ અપ્રસાર તેમના વહીવટીતંત્રના અભિગમનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે કહ્યું કે ભવિષ્યના કોઈપણ કરાર હેઠળ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે નહીં. શ્રી ટ્રમ્પે વર્ષ 2015ના પરમાણુ કરારની ટીકા કરતા તેને ઈરાનના પરમાણુ શસ્ત્રો મેળવવાનો માર્ગ ગણાવ્યો અને દાવો કર્યો કે કોઈપણ નવો કરાર मूलभूत रीते अलग हशे। ईरानी परमाणु ठेकाणा पर अमेरिका हुमला नो बचाव करता कहूं कि आ सुविधाओं संपूर्णपणे नाश पामी।

0: 100.1 FM गोल्ड पर तथा न्यूज ऑन AIR मोबाइल एप पर आप सांभळी रह्या छो गरवा ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી આપની આરજે આરતી અને
1: હું તરુલતા કરોડિયા
0: સૌ પ્રથમ આપ સૌને અમારા સસ્નેહ
1: નમસ્કાર
0: મિત્રો કાર્યક્રમના પ્રારંભે આપે સાંભળી ઉમાશંકર જોશીની રચના ઉદય મઝુમદારના સ્વરમાં અને આવો હવે સાંભળીએ ઉષા મંગેશકર અને સાથીઓના કંઠે આ ગીત

0: અરે રે આરતી, આ શું આ કેટલા બધા છોડો લઈને આવી છે? ક્યાંક વૃક્ષારોપણના કાર્યક્રમમાં જવાનું છે કે શું? અને હા, સોને પે સુહાગા, તારો ડ્રેસ પણ ગ્રીન અને મારો પણ ગ્રીન. આજે તો બધું જ જાણે કે લીલુંછમ છે. અરે આરતી બેઠી છે કેમ? તને ખબર નથી કે ગ્રીન ફૂડ પાર્ટીમાં જવાનું છે, ત્યાં બધી જ વાનગીઓ ગ્રીન, એકદમ લીલીછમ.
1: ક્યા બાત,
0: લીલા લીલા પાત્રા, લીલી લીલી ઇડલી, લીલા રંગના ખમણ ઢોકળા, અરે હા ગ્રીન સેન્ડવિચ પણ ખરી જ, હા, અને બધા પીણાઓ પણ ગ્રીન, બધું જ ગ્રીન. ચાલ ચાલ ચાલ, ઊભી થા ચાલ.
1: અરે અરે અરે તરુબેન, થોભો ઊભા રહો, ક્યાં ચાલ્યા? તમે ભૂલી ગયા કે શું? બરાબર ત્રણના ટકોરે આપણા સૌ શ્રોતા મિત્રો આપણી રાહ જોતા હોય, ગીત ગુર્જરની રાહ જોતા હોય, તમે ભૂલી ગયા?
0: ઓ માય ગોડ, આરતી વેરી વેરી સોરી. હા શ્રોતા મિત્રો, માફ કરજો. હા સાચે, હું તો આ ગ્રીન ફૂડ પાર્ટી અને આ વૃક્ષારોપણમાં તમને ભૂલી ગઈ, માફ કરજો. પરંતુ હા, તમારા માટે સરસ મજાનું ગીત લઈને આવું છું. આશા ભોસલેના કંઠે આવો સાંભળીએ અવિનાશ વ્યાસની આ રચના.

0: તરુબેન, પણ આજે ગ્રીન ફૂડની પાર્ટી કેમ રાખી છે?
1: આરતી ભૂલી ગઈ? આજે કઈ તારીખ છે?
0: 5મી જૂન.
1: અને 5મી જૂને શું હોય છે?
0: ઓ, આજે પર્યાવરણ દિવસ છે.
1: વિશ્વ પર્યાવરણ દિવસ.
0: હા હા, રાઈટ.
1: એટલે આપણે સૌ પ્રથમ તો આપણા શ્રોતા મિત્રોને શુભકામના આપી દઈએ આજના દિવસની. હા, અને આરતી, આજે બધા આટલા બધા છોડો લાવી છે એ આપણે આકાશવાણીમાં રોપીશું તો ખરા, પણ માવજત કોણ કરશે એ મને પ્રશ્ન થાય છે.
0: પાણી પાવાનું, ખાતર નાખવાનું, સૂર્યપ્રકાશ મળે છે કે નહીં, ઉછેર બરાબર થઈ રહ્યો છે કે નહીં, એ બધું કોણ જોશે?
1: હા, આ જ પ્રશ્ન થાય છે મને.
0: પણ તરુબેન, મને વૃક્ષ વાવ્યા બાદ ઉછેર વિશેની પ્રેરણા રાજકોટના ફતેપર ગામના નિવાસી વિજયભાઈ ડોબરિયા પાસેથી મળી, જેમણે અત્યાર સુધી 1,40,00,000 વૃક્ષો વાવીને ઉછેરી દીધા છે.
1: ક્યા બાત.
0: હા, અને આપણે પણ આ વૃક્ષોને માત્ર વાવીશું જ નહીં પણ ઉછેરીશું પણ ખરું ને?
1: એટલે તું રોજ આવીને પાણી આપીશ ને?
0: યસ યસ,
1: ખાતર પણ નાખીશ.
0: હા,
1: એટલે શ્રોતા મિત્રો, આરતી ને હવે તમારે રોજ મળવાનું છે. હા, એટલે આરતી હવે તમને રોજ મળવા આવશે, કારણ કે એ વૃક્ષોને પાણી પાવા આવવાની છે. અને ક્યાંથી આવશે? અત્યારે તો આપણે ગીત સંભળાવીએ આશા ભોસલેના કંઠે અવિનાશ વ્યાસની રચના.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी अने गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे आरती शाह अने हूँ तरुलता करोडिया। तो आरती मने एक प्रश्न थाय छे, तू आटला बधा छोड लईने आवी छे आकाशवाणी में, आ बधा छोड तू रोपवानी छो बराबर ने, पण तने आजनो ज दिवस केम मळ्यो? केम विश्व पर्यावरण दिवसना दिवसे छोड रोपवा जोईए, बाकीना 364 દિવસ જે છે તે દરમિયાન કેમ વૃક્ષો ન વાવવા?
1: સાચી વાત છે તરુબેન, જોયું ને આ વખતે કેટલો તાપ પડી રહ્યો છે, ગરમીથી લોકો ત્રાહી હામ પુકારી રહ્યા છે, અને વરસાદની વાત કરીએ તો હવે ચોમાસું એટલે 4 માસ પૂરતો જ રહ્યો છે એવું નથી?
0: હા આરતી, તારી વાત એકદમ સાચી છે, આનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ, અને ગ્લોબલ વોર્મિંગનું કારણ છે તમે નદીમાં કચરા નાખો છો, નદીને ગંદી કરો છો, દરિયામાં ઔદ્યોગિક બધો જ કચરો તમે એમાં ઠાલવો છો દરિયાની અંદર,

0: જંગલોનો નાશ કરો છો, વૃક્ષો કાપો છો, અને જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકનો કચરો કરો છો. તો આ બધા કચરો, આ જે જંગલોનો નાશ કર્યો તમે, ત્યાં માનવી વસાહતો ઊભી કરી દીધી, તો ચોમાસું પછી ચાર માસ કેવી રીતે આવે?
1: હા, ગયા વર્ષે તો ઠેક નવરાત્રી દિવાળી સુધી વરસાદ પડ્યો હતો.
0: સાચી વાત છે,
1: નવરાત્રીએ વરસાદ ને દિવાળીમાં પણ વરસાદ. નવરાત્રીમાં રેનકોટ પહેરીને દાંડિયા રમ્યા હતા,
0: મજા આવી હતી ને.
1: અને દિવાળીમાં ફટાકડાની થઈ ગઈ હતી ટાઈમ ટાઈમ ફિશ.
0: ના હા, એમાં મેં બુદ્ધિ વાપરી હતી. હા, મેં બરાબર ફટાકડા ફોડ્યા હતા. ભલે ને પછી વરસાદ હોય, દિવાળી તો મનાવવાની ને, વર્ષમાં એક જ વાર આવે છે ભાઈ.
1: તો તમે કઈ રીતે ફોડ્યા હતા ફટાકડા?
0: એ હવે અહીંયા આગળ એનું આપણે ન કરી શકીએ ને, નહીં તો હું તને પ્રેક્ટિકલ કરીને બતાડ. પણ અહીંયા આપણે પ્રેક્ટિકલ ન કરી શકીએ, પણ હા પ્રેક્ટિકલ ગીત તો સંભળાવી શકીએ.
1: આવો સાંભળીએ સોલી કાપડિયાના કંઠે ભગવતી કુમાર શર્મા લિખિત આ ગીત.

0: આરતી, તને એવું નથી લાગતું કે માનવી ખૂબ પ્રગતિ કરી? આજે તો એઆઈ અને રોબોટિક યુગ સુધી માનવી પહોંચી ગયો, પરંતુ નિસર્ગ સાથે રમીને, નિસર્ગને છેડીને, નિસર્ગે હંમેશા બંને હાથે માનવીને ખૂબ ખજાનો આપ્યો છે. એણે માત્ર કુદરતી ખજાનો આપણા પર લૂંટાવ્યો છે. અરે આરતી, તને ખબર છે, કાલે છે ને કોસ્ટલ રોડ પર ડ્રાઇવિંગ કરતી હતી.
1: ઓહો,
0: દરિયાઈ મોજા અને તમે ડ્રાઈવ કરતા હો કોસ્ટલ રોડ પર, કેવી મજા આવે. અને સીલિંગ પર તો આરતી શું વાત કહું, દરિયાના મોજા ઉપર સુધી આવે, ક્યા બાત. અને હા, કોસ્ટલ રોડ અને આ સીલિંગની તો વાત થઈ, પરંતુ પછી જતી વખતે મેટ્રોની ઠંડી ઠંડી હવા ખાતા ખાતા તમે ઓફિસે જ્યારે આવો અથવા તો ઘરે જાઓ, પરસેવાનો એક છાંટો ન હોય, કેવી મજા પડે ને.
1: ક્યા બાત હે. પણ સાથે સાથે જો આપણે આપણા વડાપ્રધાનશ્રીની એક વાત પણ યાદ રાખીએ.
0: કઈ વાત?
1: એક પેડ માં કે નામ.
0: અરે એક પેડ માં કે નામ, તો એક પેડ પિતા કે નામ.
1: અરે વાહ, એક પેડ મેરે નામ.
0: એક પેડ સમાજ કે નામ.
1: એક પેડ દેશ કે નામ.
0: એક પેડ માતૃભાષા કે નામ.
1: એક પેડ દેશ કે જવાનો ઓર શહીદો કે નામ.
0: એક પેડ ગીત ગુર્જરી કે નામ.
1: અરે ક્યા બાત હે. જો આમ વૃક્ષો.
0: અરે અરે અરે અરે, આમ વૃક્ષો નહીં, એક પેડ આપણા શ્રોતા મિત્રોના નામ.
1: અરે ક્યા બાત હે, આ તો થવું જ જોઈએ. જો આમ વૃક્ષો રોપવાની પ્રેરણા આપણે સૌને મળે ને, તો આસપાસનું વાતાવરણ એકદમ લીલુંછમ અને હરિયાળું બની જાય, જે આંખોને ઠંડક આપે, શુદ્ધ હવાને ઓક્સિજન પણ આપે જ. તો આવો આ ગીત સાંભળીએ. સમૂહ સ્વરમાં સુરેશ દલાલની આ રચના છે. પણ આ ગીત સાંભળો એ પહેલાં અમારો એક પ્રશ્ન છે આપના આપને માટે. તમારી પ્રકૃતિના ખોળે પહાડો, ઝરણાઓ, પર્વતો, નદીઓ, દરિયો, જંગલો, વૃક્ષો સાથેની કોઈ કુદરતના ખોળે વ્યતીત કરેલી તમારી જો કોઈ યાદ હોય તો એ અમારા સાથે શેર કરો ને. નંબર તો તમને ખબર જ છે,
0: 02245154135 02245154135. આરતી
1: ગુજરાતીમાં નંબર જણાવી દઉં છું, 02245154135 અને 02245154134.

0: આરતી, તને શું થયું છે? આ નો એન્ટ્રીનો બોર્ડ છે ને લઈને ફરી રહી છો સ્ટુડિયોમાં, આ નો એન્ટ્રી કોના માટે છે?
1: નો એન્ટ્રી પ્લાસ્ટિક માટે છે.
0: પ્લાસ્ટિક માટે, જેનાથી તું અત્યારે સ્ક્રિપ્ટ લખી રહી હતી ને આ બધું લખી રહી છે, એ પ્લાસ્ટિકને તારે નો એન્ટ્રી કેવી આપવું છે? અરે તને ખબર પડે છે કંઈ, આપણી સવાર જ પ્લાસ્ટિકથી શરૂ થાય છે. સવારમાં જે ટૂથબ્રશ લઈને તું બ્રશ કરતી હોય છે ને, એનાથી જ પ્લાસ્ટિકથી સવાર થાય છે આપણી. અને આજે આ બ્રાન્ડેડ બાટલી તે રાખી છે જેમાંથી તું ઘૂંટડો પીતી પીતી વાતો કરે છે લોકોની સાથે, શ્રોતાઓની સાથે, એ પણ પ્લાસ્ટિકની જ છે.
1: આ પ્લાસ્ટિકથી છે ને આપણે પીછો છોડાવવો તો પડે જ.
0: હા, એટલે તું આ બધા છોડો પ્લાસ્ટિકમાં બાંધીને લાવી છો? આ બધા જ છોડો પ્લાસ્ટિકની થેલીમાં આરતી લઈને આવી છે અને પાછી નો એન્ટ્રીનો બોર્ડ લઈને ફરી રહી છે, જુઓ ને સ્ટુડિયોમાં. અને પ્લાસ્ટિકને તમે કેટલી પણ નો એન્ટ્રી કરો, પ્લાસ્ટિક તમારો પીછો નથી છોડતો. કારણ કે તમારા વપરાશની દરેકે દરેક વસ્તુમાં પ્લાસ્ટિક એવું તો ઘૂસી ગયું છે. હા, પણ આપણે કોશિશ કરતા રહેવાનું, અને કોશિશ કરીને તમે પ્લાસ્ટિકને જ્યારે બહાર કાઢો ત્યારે એનું બરાબર યોગ્ય રીતે રિસાયકલ થવું જોઈએ. કારણ કે પ્લાસ્ટિક પર્યાવરણને ખૂબ હાનિ પહોંચાડતું હોય છે અને પર્યાવરણનું જતન કરવું એ આપણું કર્તવ્ય છે.
1: બરાબર.
0: તો
1: થઈ જાય
0: તો આ નો એન્ટ્રીના બોર્ડનું શું કરીશ?
1: એ બોર્ડ લગાવતી રહીશ અને પ્લાસ્ટિકનો વપરાશ ઓછો, શક્ય હોય એટલો, ઓછામાં ઓછો કરવાનો પ્રયત્ન કરીશ.
0: તો પછી આ પ્લાસ્ટિકની બાટલી જેમાંથી તું પાણી પી રહી છો,
1: આજથી આ બાટલીને કરો બાય બાય.
0: ઓકે, આપણે ગીતોને તો હાય હાય કરીએ. ચાલો તો એક સરસ મજાનું ગીત થઈ જાય.
1: હા, મહાસતી સાવિત્રી ચિત્રપટથી દમયંતી વરડાઈ અને દિવાળી બેન ભીલના કંઠે ગિરીશ મનુકાંતની આ રચના સાંભળીએ.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी आरती मेडिकल जे इक्विपमेंट होय छे एनु पण घणु बधु वेस्टेज निकळतु होय छे जेम के सिरिंज छे इंजेक्शन छे पेला ग्लुकोज ना जे बाटला लगाडे ए बधा बाटलाओ होय ग्लव्स होय अने मास्क होय तो आ बधु जे वेस्टेज छे ए वेस्टेज नु पण बराबर रीते रिसाइकल थवु जोईए नहीं तो ए पण पर्यावरण ने हानि पहोंचाडतु होय छे अने हा आरती अरविंद भाई कालीना थी फोन हतो अरविंद भाई नो અને એમણે શું કહ્યું ખબર છે કે તેઓ કપડાની થેલીઓ બધાને સીવી સીવીને આપે એટલે એ શું કરે ખબર આપણે બંને ડ્રેસ સીવડાવવા જઈએ ને તો મારા ડ્રેસમાંથી જે કાપડ બચે ને એની થેલી તને બનાવીને આપે અને તારા ડ્રેસમાંથી જે કાપડ બચે ને એની થેલી મને બનાવીને આપે એમ બધાને કપડાની થેલીમાં તેઓ ડ્રેસ આપતા હોય છે તો વિનોદભાઈ મકવાણા નેશનલ પાર્કમાં જ્યારે પણ ફરવા જાય ત્યારે જાંબુના બી આંબાના ગોટલા અને બીજા બધા બી લઈને જતા હોય છે અને બધી જગ્યાએ બી અને ગોટલીઓ રોપતા જાય જેમાંથી જેટલા ઝાડ ઉગે એટલા ખરા એવો એમનો પ્રયત્ન છે આ રીતે આપણા શ્રોતા મિત્રો પણ પર્યાવરણ વિશે ખૂબ જ જાગૃત છે અને બીજા પણ ઘણા બધા શ્રોતા મિત્રોએ ફોન કર્યા છે ને
1: હા હા સતીશભાઈ ઓઝાનો ફોન હતો એમણે ફરમાઈશ કરી હતી કાકરીના માર્યા ભાદર તારા વહેતા પાણીથી આ ગીતની અને દાદરથી ભરતભાઈ ખોનાનો ફોન હતો એમણે પણ ફરમાઈશ કરી છે પાંદડું લીલુંને રંગ રાતો નિલેશભાઈ દરજીનો ફોન હતો ઉષાબેનનો ફોન હતો એમણે પણ ફરમાઈશ કરી છે પીપળાની નીચે તળાવ એવું કોઈ ગીત કહેતા હતા અને કોણ હલાવે પીપરી અને કિશોર દરજીનો જેસરથી ફોન હતો એમણે ફરમાઈશ કરી છે ફૂલ કહે ભમરાને અને પછી શિવેન્દ્ર ચૌહાણનો ફોન હતો એ કંઈક વાત કરતા હતા ફોનમાં ખરાબી છે ક્લિયર વોઇસ નથી આવતો પણ એ કંઈક શકુંતલાને છોડને વૃક્ષોથી પ્રેમ થઈ ગયો હતો એવી કંઈક વાત કરતા હતા વિનોદ મકવાણાની તો તમે આ વાતે કરી અને પછી ભાવનાબેન પ્રજાપતિનો ધાણુથી ફોન હતો એમણે કીધું કે આ પુરુષોત્તમ માસ ચાલુ છે અધિક માસ ચાલુ છે તો એ નિમિત્તે ઘોરમાંનું કોઈ ગીત સંભળાવવાની ફરમાઈશ કરી જતીન દરજીનો ફોન હતો એ કહેતા હતા ગામડા એમના જે ગામમાં એમણે જે યાદો આપણે વાત કરી હતી કે તમારી કોઈ યાદો કુદરતના ખોડે હોય તો એમણે પોતાના ગામમાં ડુંગરની નીચે તળેટીમાં શંકર ભગવાનનું મંદિર છે અને ત્યાં રોજ બેસવા જતા એવી વાત કરી છે અને અરવિંદભાઈની આપણે વાત જણાવી દિનેશ સરૈયાનો ફોન હતો એમણે કીધું કે કોલેજના દિવસોમાં છે ને ગ્રીનરી જોવાની ખૂબ મજા આવતી અને કોલેજના દિવસોમાં એમણે કુદરતના ખોડે ખૂબ ખેલ્યા છે અને હંસા ઠાકરનો ફોન હતો હમણાં એમણે કીધું છે કે અધિક માસમાં બધા કાઠાગોરની પૂજા કરે ને બધા પછી નદીમાં આ મૂર્તિ પધરાવવા જતા હોય છે તો નદીમાં પધરાવવા જવાથી નદીને નુકસાન ન પહોંચે એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને ધ્યાનપૂર્વક નદીમાં વિસર્જન કરવું કરીને અને આવો સાંભળીએ કોણ હલાવે લીમડીની ઘણી બધી ફરમાઈશો આવી છે તો આ ગીત આશિષ દેસાઈ અને ફોરમ દેસાઈના યુગલ કંઠે

0: આરતી, કેટલી સરસ સુગંધ આવી રહી છે. હવે નથી રહેવાતું હો, ગ્રીન ફૂડ પાર્ટી ચાલુ થઈ ગઈ અને આ છોડો બિચારા આપણી રાહ જોઈ રહ્યા છે. ચાલને, હજુ કેટલી વાર છે, ચાલ ટાટા બાય બાય કરી દઈએ.
1: હા, સમય તો સમાપ્તિનો આદેશ આપે છે. ચાલો શ્રોતા મિત્રોને અમારા ટાટા બાય બાય. હું આરતી શાહ
0: અને હું તરુલતા કરોડિયા લઈએ છીએ આપની રજા, પરંતુ હા, એક વચન સાથે. અને વચન એ છે કે આપણે ફરી મળીશું અને 4 વાગે આપ સાંભળશો સમાચાર. પરંતુ એ પહેલાં ભાવનાબેન પ્રજાપતિ દહાણુથી અધિક માસ માટેનું કોઈ ગીત સંભળાવો એવી ફરમાઈશ આવી હતી, તો એમની ફરમાઈશનું ગીત સાંભળીએ.
1: ગોરમાને પાછે આંગળીએ પૂજ્યા, કાશીના દીકરો, કાશીનો દીકરો આ ચિત્રપટથી આ ગીત. ટાટા બાય બાય, આવજો શ્રોતા મિત્રો,
0: આવજો.